દુખી બ્રહ્મન કોઈ એકા ઘરમાંથી એ દલિત્રી હતી થીએ બાલકચીના પુત્ર ઉનકા આપુ દુઈ દંપતી સલાહ કરી જ્યેષ્ઠ બાબુ તીરાબો હર્ષયો મનમાં સુતલાઈ પાઈ ત્યો મા સતા બીતી ગયો ખબર ન પાઈ આયે ફેરી બરુણજી દ્રિજરૂપ ધારી પૂજા કરે નિરપતિલે ગરી ભૌતી બારી બિંતી કરે વરુણકો સવદાંત આવોસ યો પુત્ર યજ્ઞ પશુલા એક હોઈ જાઓ દાંતઈ ન મૃદુનું છૈન બલી ભનેર દેખિન્છ શસ્ત્રહરૂમાં કુરા સુનેર યતિ બની વરુણ ઘરતીર ફરકી આયે રાજા ખુશી બૈનુઆ રન